0: તો મમતા જી, કોઈ ભી દિવસ અપા મનાવા તો ખાલી દિવસ તક હી સીમિત નહીં રહેણો હૈ આપણે. આપણે ઉના જો ભી વિરોધ કરના હૈ યા જો ભી બદલાવ લાણા હૈ તો વો આપણે જીવન રમાયને ઉતારના હૈ. જો બાર આપા પ્લાસ્ટિક મુક્ત દિવસ રી બાત કર રહ્યા તો ઓ આપણે આપણે જીવન રમાયને જદ આપા બદલાવ લાવાના જદી હો સંભવ હો પાવેલા. તો બદલાવ લાણે રી બાત યું હૈ કે આપા આપણ
1: ઓર બદલાવ છોટી છોટી ચીજાઓ ભી હો સકે
0: ચીજાઓ આ સકે. બિલકુલ. સબ્જી ખરીદન જાવા અક્સર આપા દેખા તો વટે પ્લાસ્ટિક રી થેલિયા મે ઓર કોઈ ભી સામાન લેણે જાઓ બે આપણે બસ થેલી ઉઠાને બિન મેને સામાન ગાલને દે દેવે.
1: એક એક બાત આપને રોકને જાઉં પૂનમ જી, આપા કઈ વાર કઈ કહેવું કે બંધ નહીં હો રહી થેલીઓ, બંધ ક્યુ નહીં હો રહી ક્યુકે આપા લે રહ્યા
0: લે રહ્યા હા
1: તો લેણો બંધ કરો ઉન દિન બિકની ભી બંધ હો જાય.
0: આપણ મના કરનો આપણ ઘરસું હી થેલો લેન જાણો ચાહે વો જૂટ રહો વો કપડા રહો. પહેલે આપણ દાદી નાની તો ઘરસું જો ભી પુરાણા કપડા હોતો જો કામ નહીં આતા વેણો થેલિયા બના દેતી.
1: ઓર એની દેખો કઈ વાર એડો હોતો કે એક કપડા નહીં બન રહી તો દો તીન તરહ અલગ અલગ કપડા લે પુરાણ, કોઈ ઇણમાં બચ્યો કોઈ ઉણમાં બચ્યો, તો યુ કરન ભી થેલિયા બનતી બહુ સુંદર લાગતી.
0: બિલકુલ સહી કહ્યો.
1: ઓર આજકાલ બજાર માં દેખો જૂટ રહા દૂજી તરહ કેટલા સુંદર સુંદર
0: બિલકુલ. ઓર રસોઈ મેં ભી જો ખાણે પીણે રી ચીજ હૈ વીણો ભી ભંડારણ વાસ્તે આપણે કાચ રી બન્યા હોયગી યા પછી સ્ટીલ રી બન્યા હોયગી વીણો ઇસ્તેમાલ કરનો હૈ. આપણ માટી રે બર્તના રો ઉપયોગ કર સકા હા.
1: બિલકુલ.
0: ઓર પાણી રી બોતલ હોયગી તો આપણે સ્ટીલ રી યુઝ લે સકા, ટિફિન ભી સ્ટીલ રો લે સકા. આજકલ તો પ્લાસ્ટિક રા ડબ્બા હોય ગયા, પહેલી કઈ હોતો શર્ટ હોતા
1: એક એક ટિફિન આવ તો આગે હું આગે ટાબરો ચાલ તો જાતો હોય.
0: બિલકુલ વોઈ જે. ઓર આજકલ તો સ્ટીલ દેખ મતલબ બહોત કમ દેખણે મિલે કે બચ્ચા સ્ટીલ રા ટિફિન સ્કૂલ લેન જાવે, પ્લાસ્ટિક રા ટિફિન જ્યાદા હૈ
1: ક્યુંકિ વે રંગ રંગીલા વે ઓર થોડા આકર્ષક લાગે બચ્ચોને.
0: ઓર બાંસુ બની હોય આપણે ટૂથબ્રશ યુઝ લે સકા, ચમચ યુઝ લે સકા, કાંટા હોય ગયા, પ્લેટા હોય ગઈ, સિંગલ યુઝ પ્લાસ્ટિક રો એક બહુ હી ચોખ્ખો વિકલ્પ હૈ.
1: બિલકુલ હૈ. ઓર દેખો કઈ વાર કહીએ કે આપણે જો ટાબરિયો ને ટિફિન ઘાલતે હોય સુબે સુબે વે ભી અબે એક પ્લાસ્ટિક ની શીટ આવે રેપ કરીને ખાણો રેપ યા ઢકન ઉન માન્યન પેક કરન ટિફિન દિયા કરે, એલ્યુમિનિયમ ફોઇલ હૈ વો ભી તો એ તો વૈસે હી નુકસાનદાયક હૈ બચ્ચો રે વાસ્તે. ઓર પ્લાસ્ટિક રો યુઝ તો આપણ યુ સબ્જી ઘાલન વાસ્તે યા એડે કામ માં ભી નહીં કરનો ચાહીએ, તો કમ કમ ખાણો તો ઉન માન્ય નહીં જ લપેટનું ચીજે આપણને. તો એડી જગ્યા ભી આપણે ઇન પ્લાસ્ટિક ની જગ્યા કોઈ સૂતી કપડો યા પછી કોઈ દૂજી તરહ કોઈ ઢકણો હોય ની વો દેપરો ઓર પછી ઉન માથે આપે ખાણો રખ દો યા ઢક્કણ લગાવી દો તો વો પાણી ભી નહીં રહેલા ઓર ખાણો ભી તાજો રહે ઓર નુકસાન ભી નહીં કરે. એને અલાવા જો પ્લેટા હૈ યા ગિલાસ હૈ યા આપણે દેખો બાલ્ટી ઓર મગ હૈ, પહેલે ટાઈમ માં લોહર ઇન સ્ટીલરી આવતી ઓર સાલો સાલ ચલતી ઘર રોજ યુ જાણે કે હિસ્સો બન જાતી એક. તો કઈ એડી ચીજો હૈ, ઝાડુ બ્રશ ભી આપ દેખ લો એ ભી પ્લાસ્ટિક રે હેન્ડલ રે સાથે આવે, જબકી પહેલે કે ટાઈમ મે
0: ઝાડુ હી આઈ ગયા હેન્ડલ કઈ પૂરા બેનો ગુચ્છા ભી પ્લાસ્ટિક રહી હોઈ ગયા.
1: નહીં તો પહેલે ટાઈમ મે કઈ હોતો કે રસ્સી હોતી જકે હું આપે બાંધ જો તૂટતી જો રસ્સી આપે નહીં નહીં નહીં નહીં બાંધતા.
0: સહી હે, જબ તક વો પૂરો નહીં ઘિસ જાતો બંધ ઉપયોગ બંધ નહીં કરતા.
1: બિલકુલ. તે છોટી છોટી ચીજો હે જ્યાર માને આપે બદલાવ કર પ્રો અને છોટી સી શરૂઆત બિલકુલ કર સકો હું.

રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો ઓહે ફરમાઈશી કાર્યક્રમ ઓર આપરે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ ગાંવ ખોકરા મારવાડ જિલ્લા પાલી સું કાગદ લિખે હે સોહનદાસ વૈષ્ણવ લક્ષ્મણદાસ યુવરાજ ખુશવંત ભંવરદાસ ઓમ પ્રકાશ કાલુદાસ વિદ્યાદેવી મહિમા ગુંજન અર આણા સગલા ઘરાળા લવઈ સું ગુલાબદાસ માનિકપુરી અર આણા સાથી ઓ ઈમેલ આયો હે ગંગા સિંહ કા ખેડા ભીમસાગર સુજાનગઢ સું લિખ્યો હે મદન સિંહ રાઠોડ

0: રાજસ્થાની લોક ગીતાર લોક બજનારો ઓહે ફરમાઈશી કાર્યક્રમ ઓર આપ રે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ ખુડેચા બીપાડ શહેર સુ માને કાગદ લિખે હે હીરાલાલ શ્રીમાળી જગ્યા દેવી શ્રીમાળી સીમા ખુશી વિશાલ મન્નત સુનિલ કિશોર ઓમ પ્રકાશ શ્રીમાળી અર આણો સગળો પરિવાર ગાંવ ધુંધાડા સુ ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુબાલા વિવેક અર આણા સગળા સાથી
1: ગાંવ અરણિયાલી તહેસીલ ધોરીમીના બાડમેર સુ ફરસારામ ખત્રી ભવાની શંકર ખત્રી પંકજ ખત્રી રેખા નિર્મા કિરણ શારદા ખત્રી ભાગ્યશ્રી હાર્દિક ખત્રી સૂરજદેવી અર આણો સગળો પરિવાર
0: ગાંવ નારવા ઇન્દ્રોકા સુ નરપતલાલ સોની શિવમ અર વૈશાલી રાજુરામ સેન પદ્મા સેન પ્રતિજ્ઞા સેન અર રામનિવાસ સેન માને કાગદ લિખ્યો હે ખારાબેરા ભીમાવતા લુણી સુ
2: આગલો કાગદ આયો હે ગાંવ ગુડા વિષ્ણુયાન સુ લિખ્યો હે જવરીલાલ બેરવાલ ફગલુરામ માંજુ છોગારામ બેરવાલ ભાનારામ બેરવાલ જેતા રામ વિષ્ણુ અનુપ સોહની મમતા સરિતા દિવ્યાંશી દીપુ ચીકુ કિટુ અર અણા સગલા ઘરવાળા
0: ઓ ઇમેલ આયો હે શ્રી કિશન પવન ચૌધરી વિશ્વેન્દર મૃગેન્દર પુષ્પેન્દર મનીષ ગોવિંદ મહિમા ગાંવ ચાંપાસર સુ પ્રેમ કુમાર પ્રજાપતિ આદુરામ પ્રજાપત રાધા પ્રજાપતિ લાછા પ્રજાપતિ લીલા કુમારી સંતોષ કુમાર કોમલ પ્રજાપતિ અર આણા સગલા ઘરવાળા આગલો કાગદ હે ગાંવ છાપલા સુ માંગીલાલ સીતારામ સુરેન્દ્ર કુમાર ખુશ્બુ અર વિદ્યાદેવી
2: ઝાલાવાડ સુ ઓ કાગદ આયો હે લિખણવાળા હે હર્ષિતા રામેશ્વર કાના સફલતા કપિલ મીનાક્ષી સત્યનારાયણ મનોહરભાઈ અર પ્રભુલાલ બાગરી
0: આપ સબરી ફરમાઈશ માટે સુણો આ રચના

0: રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો અહે ફરમાઇશી કાર્યક્રમ ઓર આપરે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ અ ઈમેલ માણે કનાયો હે સાદુલ શહેર જિલ્લા શ્રી ગંગાનગર સું લિખણ વાળા હે રામકુમાર રેવાડ ચંદ્રકલા રેવાડ અર આણા સગડા સાથી
1: ઓ કાગદ આયો હે ગાંવ તિવરી સું લિખ્યો હે વીરેન્દ્ર ટાક બસીનગર સું જીતેન્દ્ર ટાક અશોક પિયુષ ભંવરલાલ ચૌધરી નરપત ચૌધરી અર આણા સગડા સાથી
2: ઓ કાગદ આયો હે ઇન્દિરા કોલોની માં મંદિર સું શ્યામ ડાગર રાજેન્દર ગોપાલ મરેઠા રમેશ સાંખલા જીતુ બાડુલિયા નંદુભાઈ વગલુરામ ગહેલોત અર આણા ઘણા સારા સાથી બધવાસિયા સું કૃષ્ણરામ સાંસી પપ્પુરામ સાંસી કંવરરામ સાંસી અર વિનોદ સાંસી વ્યાસ કોલોની એરફોર્સ સું ચુન્ની દેવી મેઘવાલ બિંદુ મેઘવાલ કાર્તિક હિમાંશુ વિનોદ મેઘવાલ અર આણા ઘરાળા
0: ઓ કાગદ આયો હે ગાંવ ફિટકાસની સું લિખ્યો હે ગોવિંદ બાબળ ભાગીરથ બાબળ કાજોર માલારામ બાબળ હરિરામ સંગ્રામ રામ બાબલ અઠે સુઈ હુકમારામ સિંવર વિષ્ણુ સિંવર અર આણા સગળા સાથી ઓ કાગદ આયો હે રૂડકલી સું લિખ્યો હે અનિલ સિંવર અર આણા સાથી ગાંવ ધુંધાડા સું ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુબાલા વિવેક અર આણા સગળા સાથી
2: બિરઈ સું રત્નરામ ઉદેણિયા મહેરામ ઉદેણિયા ગુલાબરામ અર આણો સગળો પરિવાર બધવાસિયા સું પારસમલ ખટનવાલિયા અશોક ખટનવાલિયા જયરામ અર આણા સગળા સાથી ખારડા ભારતસિંહ સું ખરતારામ માચરા ભેરારામ રેખારામ માચરા ઉમેદારામ ચેતન ભોમસિંહ અર આણા સગળા સાથી ગાંવ કંટાળિયા સું ભીખારામ મૌર્યા સીતાદેવી મૌર્યા વિજય પ્રકાશ ગોમતી માણકચંદ મંજુદેવી જયેશ અર મનીષ મૌર્યા હિંસર નાગોર સું કલ્યાણમલ પ્રભુરામ બંશીલાલ હેમારામ શોભારામ મૌર્યા અર આણા સગળા સાચ
0: સાતનાડા સું નરેન્દ્ર ભાટી વીણા ભાટી પ્રીતિ ભાટી અઠેસુઈ માણા નિમિત્ત શ્રોતા બાબુલાલ મરેઠા અર આણા સગળા દોસ્ત આપ સબરી ફરમાઈશ માતે સુણો આ રચના
3: અરે આમ ચલે પરદે